0: વોટ જનરેટર ઓનો ટુ જરૂરી સહૂલિયાત મોજુદ થી મફત યાદ સાથે ઓ તશરીફ પ્રવડે ટોપી મેડિકલ કેર સેન્ટર આયાસ પ્લાઝા જડા મે લેલાર ટોપી મોબાઈલ નંબર દે 0335-666-2878 દ્વેમ નંબર દે 0336-444-5888
1: રેડિયો દિલબર અબ કભી ભી કહીં ભી સુનિયે હમારી વેબસાઇટ પર લોગ ઓન ટુ www.radiodilbar.pk
2: રેડિયો દિલબર અબ કભી ભી કહીં ભી સુનિયે હમારી વેબસાઇટ પર www.radiodilbar.pk